ઊંચું પાકવા વાલી પ્રજાત્યારી રોપાઈ મહારે પ્રથમ પકવાડા તક પૂરી કર લેની ચાવે કિસાન ભાયા ઓર ધાન રી શીઘ્ર પાકવા વાલી જો પ્રજાતિયા એમણારી રોપાઈ જુલાઈ રા દૂસરા પકવાડા તક આપણે કર લેની હે સુગંધિત પ્રજાત્યારી રોપાઈ મહિના રે અંત મેં શરૂ કર દેની હે હરેક સાલ ધાન ગેહું લેવા વાલા ક્ષેત્ર મેં હરી ખાદ યા બચે સો 120 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સડી ગોબર રી ખાદ રો ઉપયોગ ભી આપણે કર લેણો હે ઉચિત આયુ રી પોદ રોપયું ધાન રી બહેતર પેદાવાર વેવે અણ ફસલ રી બઢતવાર ઓર ફુટાવ હવ વેવે અગર વત્તી આયુ રી પોદ ખેત મેં લગાવા તો ફુટાવ બહોત કમ વેવે અચ્છી પેદાવાર રે વાસ્તે 20-25 દિના રી આયુ મેં પોદ રી રોપાઈ મુખ્ય ખેત મેં કર સકા પોદ ને ઉખાડવા રે પહેલી ક્યારિયા ને હવ તરીકા સિંચાઈ કરને પોદ રોપણ વાલા દિન સુબેરી નવ પોદ ને નર્સરી કમજોર રોગ મુક્ત ઓર દૂજી જો પ્રજાતિયા એવણારી નવ પોદ ને અલગ કર દેણો ચાવે ઓર પછે આપણે રોપણી રો કામ કરનો ચાવે નવ પૌધા ને કણી મુલાયમ સામગ્રીઓ 5-8 સેન્ટીમીટર વ્યાસ વાલા સુવિધાજનક બંડલા મેં બાંધ લેણો ચાવે પૌધા ને નિકાલતી ટેમ્પે ધ્યાન રાખણો ચાવે કે પૌધારી જડા ને કમોકમ નુકસાન પહોંચે નહીતર પૌધારી બઢતવાર ઓર ફૂટાવ પર પ્રભાવ પડ શકે કતારુ કતાર ઓર પૌધમ પૌધારી દૂરી 20-30x15 સેન્ટીમીટર રાખણી ચાવે પૌધરી ખેત મેં રોપાઈ 3 સેન્ટીમીટર રી ગહેરાઈ પે કર સકા એક જગા પે દો 3 પૌધા જ લગાણા ચાવે એક વર્ગ મીટર ક્ષેત્રફળ મેં કમોકમ 33 પૌધા વેણા ચાવે કિસ્મારે ચયન રી વાત કરા તો ધાન રી પેદાવાર ઓર ઉત્તમ ગુણવત્તા વાલા યુક્ત ઉત્પાદન લેવા રે વાસ્તે અચ્છી પ્રજાતિ રો ચયન બહુ જરૂરી હે અણી વાસ્તે જલ સાધન ફસલ ચક્ર ઓર બજાર રી માંગ રી સ્થિતિને ધ્યાન મેં રાખને ઉપયુક્ત પ્રજાતિ રો ચયન કરનો ચાવે બાસમતી ધાન રી ઉન્નત પ્રજાતિયારી વાત કરા તો પૂસા બાસમતી 1847 પૂસા બાસમતી 1885 પૂસા બાસમતી 1886 પૂસા બાસમતી 1692 ઓર સુગંધિત ધાન રી ઉન્નત પ્રજાતિયા જિસરે કી પૂસા સુગંધ 2 પૂસા સુગંધ 3 પૂસા સુગંધ 5 પંત સુગંધ 15 પંત સુગંધ ધાન માહી સુગંધ ઓર મોટા ધાન રી ઉન્નત પ્રજાતિયા જિસરે કી સીઆર ધાન 308 સીઆર ધાન 309 સીઆર ધાન 312 સીઆર ધાન 313 ઓર ઉસર ધાન રી ઉન્નત પ્રજાતિયા જિસરે કી સીએસઆર 10 નરેન્દ્ર ઉસર ધાન 2 સીએસઆર 13 સીએસઆર 27 નરેન્દ્ર ઉસર ધાન 3 ઓર છોટા પતલા ધાન રી ઉન્નત પ્રજાતિયા જિસરે કી ડીઆરઆર ધાન 53 ડીઆરઆર ધાન 54 ડીઆરઆર ધાન 55 ડીઆરઆર ધાન 56 ડીઆરઆર ધાન 58 ઓર ધાન રી શંકર કિસ્મા જિસરે કી પીઆરએચ 10 કર્ણાટક શંકર ધાન 2 અરાઈજ 6201 અરાઈજ 6741 અરાઈજ તેજ અણા સબરી જો હે વામણી કિસાન ભાઈ આપ કર શકો અણી તરહ ધાન રી નર્સરી તૈયાર કરો કા તો પેદાવાર ભી હોવેગા ઓર મુનાફો ભી વધતો મિલ સકેગા અબે માણે કાર્યક્રમ નો ટેમ વે ગયો તો ચાલે સા રામ રામ સા

0: દેશનો વિકાસ રૂયો આધાર હે અણી વાસ્તે આપણે બેનાને કાર્યક્રમ રે માધ્યમો આપા નરીહારી યોજના વતઈ નરીહારા કૌશલ વિકાસ વતાયા ઓર સરકારી યોજનાની જાણકારી જો હે બેના તક પહોંચાડને ભી છાવે તાકી વે બેના જો હે જ્યાદા જ્યાદા લાભ ઉઠાવે ઓર આપણે જીવનને ઓર ભી જ્યાદા બહેતર વણાઈ શકીએ તો યા તો બેનાને આપા વિચારવાની વાત વતઈ કે સરકારી પ્રયાસ ઓર મહિલાઓ મેં કૌશલ વિકાસ બેના કિસ્તર કર શકે ઓર અબે બેના રે વાસ્તે મનોરંજનની દુનિયા મેં લે ચાલા બેનાને ઓર હુણાવા પ્યારો સો રાજસ્થાની ગીત
1: હા સા હુણાવા સા

0: તો ગાયત્રી પૈસા દેખો મન ભાવન રાજસ્થાની ગીત હોણ્યો સા ઓર આપા દેખો અબે વાત કરા હા કી જો મસાલા પ્રસંસ્કરણ ઉદ્યોગ હે વો કઈ હે ઓર વણીરો ઉદ્યોગ આપા કણી તરીકો શરૂ કર સકા હા ઓર કણી તરીકો દેખો આત્મનિર્ભર આપા વણી સકા સા
1: બિલકુલ સા ભારત દેશ જો હે વો મસાલાની ભૂમિ ભી ક્યો જાવે હે આપણા દેશ મેને હલ્દી મરચા ધણો જીરો કાલી મરચા ઇલાયચી લોંગ દાલચીની નરેહરા મસાલારો ઉત્પાદન વેવે હે ભારતીય મસાલાની માંગ કેવલ દેશમાં જ નહીં બલ્કે પૂરી દુનિયામાં વેવે અને વાસ્તે મસાલા પ્રસંસ્કરણ ઉદ્યોગ જો હે વે ભારતના ખેતીવાડી ઓર ખાદ્ય ઉદ્યોગનો એક બહુ મહત્વપૂર્ણ હિસ્સો હે સા
0: બિલકુલ હાચી વાત કીધી સા મસાલા પ્રસંસ્કરણ ઉદ્યોગ વ ઉદ્યોગ હે જણી રમીને કચ્ચો જો મસાલો હોય વણીને સાફ કરીને સુખાઈને પીસીને પેકિંગ કરીને ઓર ગુણવત્તાની જાંચ રે બાદ મેં બજાર રે મહિને બિક્રી રે વાસ્તે તૈયાર કર્યો જાવે અને એ પ્રક્રિયા મેં દેખો મસાલોની ગુણવત્તા બઢે હે ઓર વણાને લંબા ટાઈમ તક સુરક્ષિત ભી રાખ્યો જાવે હે
1: મસાલા પ્રસંસ્કરણની નરીહારી પ્રક્રિયા નરેહારા ચરણ ભી હે સૌ પહેલાં કિસાન ભાઈને મસાલો ખરીદણો હે અંડે બાદ મેને ઓર જટે જિસ તર કી જો પ્રસિદ્ધ વેવે જિસ તર મરચા હે તો મરચા મથાનિયા વાલી મરચા લેણી હે હલ્દી ભી જટારી પ્રસિદ્ધ વેવે વટારા હુકા મસાલા લેણા હે અંડે બાદ મેને વણારી સફાઈ ઓર છટાઈ કરણી હે તાકી ધૂલ મિટ્ટી ઓર અન્ય જો ભી અશુદ્ધિયા હે વે હટાઈ જઈ સકે પછી વણા મસાલાને હુકામણો હે ઓર હૌ ધૂપ લગાઈને અગર વે પૂરી તરીકો જિસ તર મરચા હે હલદ હે અણાને હઉ તરીકો હુકી જાવે તો પછી વણે આવશ્યકતાને અનુસાર પીસણો હે ઓર પછી વણાને હઉ સ્વચ્છ ઓર આકર્ષક પેકેટ મેં ભર અને બજાર મહિને ભેજો જઈ શકે સર
0: બિલકુલ સર યો ઉદ્યોગ ગ્રામીણ ક્ષેત્ર મહિને રોજગાર અનક અવસર દેખો પ્રદાન કરે હે કિસાન ભાઈ મજદૂર મશીન ઓપરેટર હે પેકિંગ કર્મચારી હે ઓર વિપણન જોડ્યા થકા જે લોગ હે અને રોજગાર પ્રાપ્ત કર સકે હે વિશેષ રૂપ મહિલા રે વાસ્તે ભી દેખો અને ક્ષેત્ર મેં સ્વરોજગાર ઓર છોટા ઉદ્યોગ સ્થાપિત કરવા વાસ્તે બહુ હી અચ્છા અવસર ઉપલબ્ધ હે
1: મસાલા પ્રસંસ્કરણ ઉદ્યોગ શરૂ કરવા વાસ્તે બહુ જ્યાદા નિવેશ ની આવશ્યકતા ભી ની વેવે હે છોટા સ્તર પે ભી મસાલા પીસણો પેકિંગનો વ્યવસાય શરૂ કર્યો જઈ શકે હે ઓર સરકાર ભી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને બઢાવા દેવા રે વાસ્તે અલગ અલગ યોજનારે માધ્યમો ઋણ પ્રશિક્ષણ ઓર તકનીકી સહાયતા પ્રદાન કરી હે સા
0: ગાયત્રી પૈસા દેખો અણી ઉદ્યોગના નરેહારા લાભ હે અણ્યું કિસાન ભાઈને વણારી ઉપજનો બહેતર મૂલ્ય મળે હે ગ્રામીણ ક્ષેત્ર મેં રોજગાર ભી બઢે હે ઓર દેશ રે નિર્યાત મેં વૃદ્ધિ ભી વે હે ભારત મેં બડી માત્રામાં મસાલાનો નિર્યાત વિભિન્ન દેશ મેં કર્યો જાવે હે જેણ્યું વિદેશી મુદ્રાની પ્રાપ્તિ વે હે
1: બિલકુલ સા લેકિન નરેહારા ઉદ્યોગ જિસ તર વેવે વણારે હમે નરીહારી ચુનૌતિયા ભી વેવે જિસ તર કી ગુણવત્તાને વણાઈને રાખણો આધુનિક મશીનરી ઉપલબ્ધતા ઉચિત પેકેજિંગ બજાર મેને નરીહારી પ્રતિસ્પર્ધા લેકિન નઈ નઈ તકનિકા ઓર સરકારી સહાયતાને માધ્યમો અણા ચુનૌતિયારો સમાધાન ભી વેઈ શકે સા
0: બિલકુલ સા ઓર મસાલા પ્રસંસ્કરણ ઉદ્યોગ કૃષિ આધારિત એક મહત્વપૂર્ણ ઉદ્યોગ હે જો કિસાન ભાઈ રી આય બઢાવવામાં ગ્રામીણ રોજગાર સર્જન કરવામાં ઓર દેશ રી અર્થવ્યવસ્થાને મજબૂત

0: તો રેખાબાઈ સા, આપણી બેનાને મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા કાર્યક્રમને આગે બઢાવા ઓર બેનારે વાસ્તે આપા નિત નવાધન નવી નવી યોજના લઈને આવા સા ઓર યોજના લાવવાનો ઉદ્દેશ્ય ભી યોઈસ વેવે કે બેનાને અણા સબ યોજનારી જાણકારી વેવે ઓર બેના જાદાઉં જાદા લાભ લેવે તો આજ બેનારે વાસ્તે લઈને આયા હા લાડો પ્રોત્સાહન યોજના ઓર યે જો યોજના હૈ યે આપણી બેટિયારે વાસ્તે આપણી બેનારે વાસ્તે સમાન અવસર ઓર સમ્માન દેવારે વાસ્તે યે જો યોજના હૈ યે લાયા હા ઓર બેટિયારી શિક્ષા સ્વાસ્થ્ય ઓર ભવિષ્યને સુરક્ષિત બનાવવા વાસ્તે સરકાર ભી સમય સમય પર અલગ અલગ યોજના લાગુ કરી ઓર અણી પ્રયાસમાં લાડો પ્રોત્સાહન યોજના જો હૈ યા એક બહુ હી મહત્વપૂર્ણ પહેલ હૈ સા
1: બિલકુલ સા લાડો પ્રોત્સાહન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અગર આપણે દેખા હા તો બેટિયાને જન્મને પ્રોત્સાહિત કરનો હૈ વણારી શિક્ષાને બઢાવો દેણો હૈ ઓર વણારે ઉજ્જવલ ભવિષ્યને સુનિશ્ચિત કરનો હૈ यह योजना समाज में बेटियारे प्रति सकारात्मक सोच ने विकसित करवा और लैंगिक जो समानता है वणा ने बढ़ावा देवारो कार्य भी करे है।
0: અણી યોજનારે અંતર્ગત પાત્ર પરિવારારી બાલિકાને અલગ અલગ ચરણામે આર્થિક સહાયતા ભી પ્રદાન કી જાવે હે યા જો સહાયતા હૈ યા જન્મ લઈને શિક્ષારે અલગ અલગ સ્તર પે દી જાવે હે જણું પરિવારની જો બેટિયા હૈ વણારી પઢાઈ ઓર પાલન પોષણ મેં સહાયતા મિલ સકે ઓર સરકારનો ઉદ્દેશ્ય ભી યો સુનિશ્ચિત કરનો હૈ કે આર્થિક કારણો કોઈ ભી બેટી શિક્ષાઓ વંચિત નહીં રહેવે સા
1: બિલકુલ સા લાડો પ્રોત્સાહન યોજનારે માધ્યમો બાલિકારે સ્વાસ્થ્ય પોષણ ઓર શિક્ષા પે વિશેષ ધ્યાન દિયો જાવે હે અને બાલ વિવાહ જેસી સામાજિક કુરૂતિ હે વણાને રોકવામાં ભી સહાયતા મિલે હે ઓર બેટિયારો જો આત્મનિર્ભર બનવાનો જો સપનો હે વો ભી પૂરો વે હે
0: અણી યોજનારો યાને લાડો પ્રોત્સાહન યોજનારો મહત્વપૂર્ણ લાભ યો હે કે યો સમાજ મેને બેટિયારે પ્રતિ સન્માન ઓર જાગૃતતા બઢાવે હે જદી પરિવારની બેટિયા શિક્ષા ઓર વિકાસ રે વાસ્તે વણાને સહાયતા મિલે હે તો અગર સહાયતા મિલેગા તો વણાને બહેતર અવસર ભી પ્રદાન કરવા વાસ્તે પ્રેરિત વેગા અણુ બેટિયા જો હે આગે બઢન ડાક્ટર ઇન્જિનિયર શિક્ષક વૈજ્ઞાનિક પ્રશાસનિક અધિકારી ઓર અલગ અલગ ક્ષેત્રમાં મેને સફળતા પ્રાપ્ત કર સકેગા
1: બિલકુલ હાચી વાત કીધી એસા દેખો આજ ટેમ મેં મહિલારો જો સશક્તિકરણ દેશ વિકાસ વાસ્તે બહુ હી જરૂરી હૈ લાડો પ્રોત્સાહન યોજના અને શિક્ષામાં અગર આપણે દેખા હા તો એક મહત્વપૂર્ણ કદમ હૈ યો યોજના કેવલ આર્થિક સહાયતા પ્રદાન નહીં કરનો હૈ બલ્કિ સમાજને યો ભી સંદેશ દેણો હૈ કે જો બેટા હૈ કણી ભી ક્ષેત્રમાં દેખો બેટાઓ કમ નહીં હૈ
0: ઓર આપણે જો ટાબર્યા હૈ આપણી જો બેટિયા હૈ આપણે પરિવાર સમાજ ઓર દેશરો ગૌરવ હૈ વણારી શિક્ષા ઓર વિકાસમાં નિવેશ કરનો રાષ્ટ્રે ઉજ્જવલ ભવિષ્યમાં નિવેશ કરવારો સમાન હૈ ઓર લાડો પ્રોત્સાહન યોજના બેટિયાને સશક્ત બનાવવા વણાને આગે બઢાવવા

0: તો ગાયત્રી ભાઈ સાહેબ, દેખો મનભાવન રાજસ્થાની ગીત ઊણ્યો સા, ઓર દેખો અબે આપણી બેનાને રસોડાની તરફ લે ચાલા, તો દેખો આજ આપણી બેનાને બતાવવા કે આમ પન્નો જો હે વો કણી તરીકો વણે સા, દેખો ઘરમિયારો ટેમ હે ઓર દેખો અણી અબાર જો હે નરીહારી કચ્ચી કેરિયા બી એરી હે, ઓર જો કેરિયા હે દેખો આપણે શરીર વાસ્તે બહુત હી ફાયદેમંદ હે, તો આપા વણાવા સા?
1: બિલકુલ સા, આમ પણો વણાવારે વાસ્તે સબુ પહેલા કચ્ચા આમાને આપણે ઉબાલ લેણો હે, યા પછી ભૂન લેણો હે, અંડે બાદ મેને વણારો ગુદો નિકાલ અને વણ મેને ચીની યા પછી ગુડ, કાલો નમક, ભૂન્યો લોકો જીરો, પુદીનો મિલાણો હે, ઓર પછી વણ મેં ઠંડો પાણી મિલે સ્વાદિષ્ટ પેય તૈયાર કર લેણો, ઓર યો જો આમ પણો હે યો શરીરને ગરમી ઓર લૂમ બચાવવા મેં મદદ કરે હે, ઓર ગરમિયા મેં જ્યાદા પસીનો નિકલવાને કારણ શરીર મેં પાણી ઓર ખનિજ લવણારી કમી બી વહી જાવે, અણી વાસ્તે યો જો આમ પણો હે યો અંડી પૂર્તિ કરવા મેં સહાયતા કરે ઓર શરીરને ઉર્જા પ્રદાન કરે સા.
0: બિલકુલ સા, અણી રહેલાવ દેખો આમ પણો જો પાચન તંત્ર વાતે બી દેખો બહુ હી ફાયદેમંદ હે, અણી રે મહિને વિટામિન સી જો હે રોગ પ્રતિરોધક ક્ષમતાને બઢાવવામાં મદદ કરે હે, યો શરીરને દેખો તરોતાજા રાખે ઓર થકાનને બી દૂર કરવામાં મદદ કરે હે,
1: યો ગરમીઓ રાહત બી દેવે હે, શરીરને ઉર્જા પ્રદાન કરે, શરીરે વાસ્તે સ્વાસ્થ્યને વાસ્તે લાભદાયક વેવે, તો આપણે ગરમિયા મેં પ્રાકૃતિક પેય પદાર્થને અપનાણો છાવે, આમ પણનો ઘરે વણાણો હે, સબને પાણો હે ઓર સ્વસ્થ જીવનશૈલીને બઢાવો દેણો હે સા. તો યા તો આપા જાણકારી કરાઈ આમ પણારી, ઓર અભે ઘડીરી તરફ નાલા, તો કાર્યક્રમો વિદારો ટેમ વેગ્યો હે સા, ચાલા સા, રામ રામ સા.

0: તો રેખાભાઈ શાહ કિસાન ભાઈયાને મનભાવન રાજસ્થાનની ગીત હુણાયો શાહ કાર્યક્રમને આગળ બઢાવવા કિસાન ભાઈયારે વાસ્તે લઈને આવ્યા હા કે કિસાન ભાઈ ખાદરો પ્રયોગ કરે પણ અણી નકલી ખાદરી પહેચાન કિસાન ભાઈ કિસ્તર કર સકે ક્યુકિ સહી પહેચાન વેવે તો સહી ઉત્પાદન વેગા તો નકલી ઓર અસલી ખાદ મેં કિસાન ભાઈ ફરક કિસ્તર કર સકે જંડી વાત કિસાન ભાઈયાને બતાવવા કે અસલી ડીએપીરી પહેચાન અગર કિસાન ભાઈયાને કરની હૈ તો ડીએપીરા થોડા દાણા હાથ મેં લેના હૈ વણમેને ચૂનો મિલાણો હૈ પછી માટે મલ અને વણાને તેજ ગરમ અગર નિકલે જિસે કે સૂંઘણો ભી મુશ્કિલ વેજાવે તો હમજ લેણો હૈ કે ડીએપી અસલી હૈ ઓર ડીએપી રા અગર કુછ દાણા ધીમી આંચ પે તવા પે ગરમ કરા ઓર અગર દાણા ફૂલ જાવે તો હમજનો કે ડીએપી જો હૈ વો અસલી હૈ ડીએપી રી અસલી પહેચાન હૈ કે અંડા જો કણ વેવે અંડા જો દાણા વેવે ભૂરા કાલા ઓર બદામી રંગરા વેવે ઓર વે આસાની ટૂટે નહીં હૈ સા
1: બિલકુલ સા આણી તરીકો અસલી યુરિયા રી પહેચાન કરની હૈ તો યુરિયા રી અસલી પહેચાન વાસ્તે અણી રા સફેદ ચમકદાર જો સમાન આકારના ચીકડા દાણા વે વી દેખો યુરિયા રી પહેચાન વે અણી તરીકો અણી મેં દેખો પાણી જો હે પૂર્ણ તરફ ફૂલ જાવે હે ઓર અણી રે ઘોલને છું દેખો શીતલ અનુભૂતિ વેવા લાગી જાવે તો અણી રી જો પહેચાન વેવા અસલી વે યુરિયાને તવા પે ગરમ કરવાનું અણીરા દાણા જો હે પીગલ જાવે અગર આંચ તેજ કર દાંગા તો અણીરો કોઈ ભી અવશેષ નહીં બચેગા તો હમ જ જાણો કે યો યુરિયા અસલી હે
0: અસલી સુપર ફોસ્ફેટ રી પહેચાન કરની હે તો સુપર ફોસ્ફેટ રી અસલી પહેચાન રે વાસ્તે અંડા સખ્ત દાણા ઓર અંડો ભૂરો રંગ વેવે હે સુપર ફોસ્ફેટ રા કુછ દાણા તવા પે ગરમ કરાંગા ઓર અગર યે દાણા નહીં ફૂલે તો હમ જ લેણો કે યે અસલી સુપર ફોસ્ફેટ હે ઓર અંડા જો દાનેદાર ઉર્વરક મેં મિલાવટ બહોત ડીએપી ઓર એનએપી રે મિક્સચર ઉર્વરક રે લારે કિયા જવારી સંભાવના ભી રેવેસા
1: બિલકુલ સાથે દેખો સા કિસાન ભાઈ આની તરીકો નકલી ઓર અસલી ખાદરી પહેચાન કરીને આપણે ખેતીવાડીને હઉ તરીકો કર શકીએ સા
0: બિલકુલ સા કિસાન ભાઈ અગર અણી ખાદરો ઉપયોગ હઉ તરીકો કરેગા ઓર અસલી ઓર નકલી ખાદને પહેચાણેગા ઓર હઉ ઉપયોગ કરેગા તો વેવા વાલી જો કિસાન ભાઈ અરે ફસલારી ઉત્પાદકતા હે વા ઘણી હાંચી વેગા ઓર ફસલારી ઉત્પાદકતા અગર હાંચી વેગા તો કિસાન ભાઈ અરે જો આમદની હે વણમે ભી બઢોતરી વેગા ઓર આમદની અગર હઉ વેગા તો કિસાન ભાઈ અરે ચારી મેર ખુશિયા ખુશિયા વેગા ક્યુ નહીં ચાલતા ચાલતા કિસાન ભાઈ અરે ઓર ભી ખુશીને દુગુને કરા ઓર હુણાવા પ્યારો સા રાજસ્થાની ગીત
1: બિલકુલ હુણાવા સા